નથી, તેથી અલક્ષ્યા છે. જ્યાંનો જન્મ સમજવામાં આવતો નથી, તેથી તે અજા છે. એ એકલી જ સર્વત્ર વ્યાપ્ત છે, તેથી એ એકા. અને વિશ્વમાં અનેક રૂપ છે, તેથી અનેકા કહેવાય છે. પરાંબા રાજરાજેશ્વરી, અનંતકોટી બ્રહ્માંડ નાયિકા, સૂર્યમંડળ અંતર્ગતા, જગદબીજા, મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી સ્વરૂપિણી ત્રિગુણા પરાંબાને અમો નમન કરીશ. પરાંબા ત્રૈલુક્યની અધિષ્ઠાત્રી મહાશક્તિ ભગવતી દુર્ગા એનું નામ લેતા આનો ધ્યાન મંત્ર ઉપાસકોના હૃદયમાં આ રીતે સ્ફુરિત થાય છે. મંત્ર શ્લોક

અર્થાત હું તે ત્રણ નેત્ર વાળા ભગવતી દુર્ગા દેવીનું ધ્યાન ધરું છું. એ દેવીના અંગોની કાંતિ વીજળી જેવી દીપ્યમાન છે. તો પછી એ દેવી સિંહના સ્કંદ ઉપર વિરાજેલા છે. હાથમાં તલવાર અને ઢાલ લઈને અનેક કન્યાઓ તેમની સેવામાં તત્પર છે. એ દુર્ગા દેવી કે જે પોતાના હાથોમાં ચક્ર, ગદા, તલવાર, ઢાલ, બાણ, ધનુષ્ય, પાશ અને તર્જની મુદ્રા ધારણ કરે છે, જેમનું સ્વરૂપ અગ્નિમય છે અને મસ્તક ઉપર ચંદ્રનો મુગટ ધારણ કરે છે, તો આ ભગવતી દુર્ગા દુર્ગા સહસ્ત્રનામ સ્તોત્રમાં આ રીતે વંદિત થયેલા છે. પહેલા તો

અર્થાત એ દેવી દુર્ગા કે જે પોતાના નામના દુમ એ બીજ મંત્રમાં દીપ્તિ પામી રહ્યા છે, દારિદ્ર્ય અને અસદગતિને હરનારા છે, મહાકષ્ટે જઈ શકાય તેવા ગિરિમંડળમાં રહેનારા, દુર્ગમ માર્ગમાં સંચાર કરનારા એ દેવી દુર્ગા દેવી છે, એમને અમે પ્રણામ કરીએ છીએ. દેવી અસર્વ શીર્ષમાં દુર્ગા શબ્દના સંદર્ભમાં આ રીતે વંદના કરવામાં આવી છે.

এই দুর্গা দেবী যেমনা দ্বারা আ সংসার চক্র চালা করিস, যোগীও যেমন সদৈব চিন্তন করিস, যেমনা প্রকাশটি আ সমস্ত জগৎ প্রকাশিত থই রহ্যু ছে, এই দুর্গা জগজ্জননী মহাশক্তি ছে। আসুর শক্তি উপর দৈবী শক্তিনো বিজয় দর্শাবতী আ মহাশক্তি ভারত দেশমা অন্যত্র পণ বিশেষত নবরাত্রিনা দিবসোমা নবদুর্গা রূপে উপাসনা কে বন্দনা থাই ছে। আসো শুদ্ধি পড়বেথি মাড়ি আসো শুদ্ধি নোম সুধী চলনারো আ দৈবী শক্তি আরাধনা করনারো নবরাত্রোৎসব অত্যন্ত মঙ্গলময় উৎসব গণায় ছે। અહીં એટલું ધ્યાન આપવું પડશે કે આમ નવરાત્રિ પણ સંસ્કૃત વ્યાકરણની દૃષ્ટિએ સંસ્કૃત નવરાત્ર એ શબ્દ જોઈએ, સંસ્કૃતમાં એનો વિગ્રહ કરવામાં આવે તો નવાનામ રાત્રિણામ સમૂહ ઇતિ નવરાત્રમ, એ દ્વિગુ સમાસ છે। હા, નવરાત્રનો અર્થ થાય છે નવ રાત્રિઓનો સમૂહ। આ ઉત્સવમાં પ્રથમ દિવસથી ઘટની સ્થાપના કરી જવારા વાવી માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને શક્ય હોય તો નવરાત્રિઓ સુધી અખંડ જ્ઞાનદીપના પ્રતીક ભૌતિક દીપને પણ પ્રકટ રાખવામાં આવે છે। નવરાત્ર એ દિવસોની રાત્રિઓની અધિષ્ઠાત્રી દુર્ગાદેવી, એમના નવ નામ છે, તે સપ્તશતી કે ચંડીપાઠના કવચ બ્રહ્મ કવચમાં આલિખિત છે, તે આ નામ છે। પ્રથમ

આ બધાના શાસ્ત્રો દ્વારા, બ્રહ્માજી દ્વારા પ્રતિપાદિત થયેલા છે. એ નવદુર્ગામાં પેલું નામ છે શૈલપુત્રી, બીજા છે બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા

નવદુર્ગા. પહેલું સ્વરૂપ છે એમાં શૈલપુત્રી. નવરાત્રના નવ દુર્ગાઓના સ્વરૂપમાં પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી છે. આ શૈલપુત્રી પાર્વતી દેવી છે. શૈલ પર્વતોના અધિરાજ હિમાલયના પુત્રીનું પાર્વતી નામ છે એ તો જાણીતું જ છે, અને એ જ પાર્વતી શૈલપુત્રી. ગિરિરાજ હિમાલયના આ પુત્રી પાર્વતી દેવી જોકે સૌના અધીશ્વરી છે, તો પણ હિમાલયની તપશ્ચર્યા અને પ્રાર્થનાથી પ્રસન્ન થઈને તેમના પુત્રી તરીકે પ્રગટ થયા, તેથી આ શૈલપુત્રી એમ કહેવાય છે. શૈલપુત્રી નવદુર્ગાઓમાં પ્રથમ ક્રમમાં આવે છે. એમનું વંદન આ રીતે થયેલું.

ઉપર પ્રીતિ રાખનારા, ભવાની સંસાર બંધન માંથી મુક્ત કરનારા આર્યા દુર્ગા જય અપાવનારા ત્રણ નેત્રવાળા આદ્યા ત્રિશુલ ધારિણી છે, સાથે જ પિનાક ધનુષ્ય ધારણ કરનાર, ચિત્રા મનોહર સ્વરૂપ વાળા, પ્રચંડ સ્વરથી ઘંટાનાદ કરનારા, મહા તપશ્ચર્યાનું આચરણ કરનારા, મનન શક્તિરૂપ બોધશક્તિરૂપ એવા અહંતાનો આશ્રય ચિત્તરૂપા ચિતા ચેતના રૂપા ચેતિશક્તિ દુર્ગાદેવી, ચૈતન્ય શક્તિ ચેતિશક્તિ દુર્ગાદેવી. તો સાથે સર્વ મંત્રો જેમનું સ્વરૂપ છે તે સત સ્વરૂપ અને આનંદમય આનંદ સ્વરૂપ વાળા છે, એના સ્વરૂપનો ક્યાંય અંત નથી અને એ સૌને ઉત્પન્ન કરનાર છે, એથી એ ભાવિની છે, એ કલ્યાણરૂપ છે, એ ભવ્યા છે. જેમનાથી ચડિયાતું બીજું કોઈ ભવ્ય તત્વ નથી એથી અભવ્યા પણ કહેવાય છે, સદૈવ સંચારશીલ છે એથી એ દિવ્ય એવા દુર્ગા માતાને અમે પ્રણામ કરીએ છીએ. તો પછી આગળ